0: Τούλη. Σαν το μη.
1: Σαν το μη.
0: Σαν το μη.
2: Ჩვენთან რეკლამას შედეგი მოაქვს. Radio Dardimandis სარეკლამო სამსახური 2 19 20 10.